0: છું બંધ કર રેડિયો.
1: નહીં કરું કીધું ને.
0: અરે કહું છું બંધ કર, માર ટીવી જોવું છે.
1: તમારે જે જોવું હોય તે જુઓ, સમજા ને. જ્યાં સુધી રવિ શર્મા ને ન સાંભળું ને ત્યાં સુધી રેડિયો બંધ નહીં કરું. નહીં કરું, નહીં કરું.
0: એટલે
1: એટલે શું? વાર છોડીશ, ઘર છોડીશ, પણ રવિ શર્મા ને નહીં છોડું. ના, એટલે રેડિયો માં રવિ શર્મા ને સાંભળવાનું નહીં છોડું.